मध्यलयगत તીન તલાતની બધ સુન બોલ હે યાદ આવત મોહે. તબલા સાથે હે ગિરીશ નરવણે યાંચી આણી હાર્મોનિયમ સાથ કેલે હે જયંત ફડકે યાંની. ઐકુયા ગુલામ નિયાઝ ખાન યાંચ ગાયન રાગ માલકૌંસ.